0: મોહિત કહે છે જાર જાર મેનેજર સાહેબ.
1: ગ્રોન્દી
0: કેના ચિત્તશીના મોહિત અવેલી દેખાના ઇનકાર હે ના દાય કડા.
1: હા
0: જી જી કુરબાન.

કચેરી દુસ્દા શિફા કોસ્મેટિક્સ પાકિસ્તાન પ્રોડક્ટ ન મિલાવી નો કંપની હેલ આઈ નંબર 0331-397-36-36 બુંદે ગેંઠી વકે એ દાગા સે દો કંપની હેલ્પ લાઇન નંબર 0331-397-36-36 દેવને ટેલિફોન મઝીદ માલુમાત વરના